0: હાજી બિલકુલ કોલ છે, મેલેવી પ્રોગ્રામ છે, નેક્સ્ટ કોલ તરત રીમી પ્રોગ્રામ છે. નેક્સ્ટ કોલર સુકુ દે કમદન દીપ 0927291292 બને. લેટ્સ સી નેક્સ્ટ કોલર. અસલામુ અલયકુમ.
1: વાલેકુમ સલામ.
0: ઓય હોય દા હો મૌલાના સેવ ના દયો.
1: અચ્છા
0: બિલકુલ સહી.
1: બિલકુલ
0: મતલબ કપડે ચુકવી દી. ખેર આખો ફિલહાલ ચુકવી દી કેના ડાયરેક્ટ રોક લલ. ખેર ઇનશાલ્લાહ મેલાવ બસ ઇનશાલ્લાહ. નૂર મૌલાના સર તબક બાંધે છે દારા તો હોય છે ઘોષ દેવો ખડે કે ન દેવો ખડે, કામ દેવો ખડે, ઢેરે દેવો ખડે, લશ્કી દેવો ખડે. સહી ખબર હતી બિલકુલ. બસ મૌલાના સાહેબ ઢેર ચુકમ દે નથી ખોડ બચાર છે, સેહત બહુ ખ્યાલ સોતે કે ના.
1: તારેકભાઈ
0: સહી ખબર હતી બિલકુલ. વ્યા છે મતલબ દસ ટાઈ ના ખરો પવી હા
1: બિલકુલ.
0: બિલકુલ ખબર બિલકુલ સહી દો મૌલાના સાહેબ બિલકુલ. સડાઈ દેરા ઉખરી હો ખેર મતલબ અક્સર યુ નિમ દાસે કલ કલ બીમોર છે દેન અલાવા યુ સડાઈ બિલકુલ બીમોર છે દાસે લશ્કી શાંદે હો આ વજ ખેર બાદ કે પ્રોગ્રામ ના બાદ કરતા હું બિલકુલ દા ખબર સહી દો બિલકુલ. પ્રોગ્રામ કે હું દા ખબર કેવલ છે મતલબ ચીચા મૈદાવ ના ખરું પછી મતલબ અરજાઈ ખરું પછી વાગે તો બરા ઇસમાં એક સેટ ચુકું માશાલ્લાહ બહેતરીન ચુકું ચાર કવિ નો મતલબ સુપર હમી નવાલ દે ગયા દા વ્યય છે તો સે ઇસમાં એક સેટ ચુકું સિમાલ કે ઇનશાલ્લાહ દાગા મતલબ મૈદા ચુકું દા હોય તો સે નવે ના ખરું પીજે વ્યા
1: બિલકુલ
0: બિલકુલ બિલકુલ સહી ખબર માશાલ્લાહ ડેર જબરદસ્ત મો બખપરા માને ઇસ્તેમાલ દો ચિકલા સડાઈ વચ્ચે કે ના મૈદા દસે સડા કી બિલકુલ બિલકુલ સહી ખબર દો મૌલાના સાહેબ દેન અલવા અધાર તો હોય છે મતલબ છા તો દીદી વેર કડો કે ના તવાન દી કઝાન હો કે ના
1: યાર અઝા ખવાર વખત પગટલે ના પગારમ તો ના ખવાશ વો જકા કે પૈસા બ ગોંડે બાંગુને તમે ચાતા 2000 આ ચાતા 4 ચાતા 15000 રીપે મે વર કડી દાસ બાંગુંતા
0: શા માશાલ્લા આસે તકરીબન મૌલાના સાહેબ સુરો દે ઝોન તવાન કડાવી
1: યાર ગલેબન પક્કા મિત ના મે દોરે પસ્તરી છલશ કી કામ ઝોન તવાન કે જકા કે ખોરિયો નો ખોરજે દવરે રે
0: સહી ખબર તો દાદા તો હોય છે યાસિર ભાઈ કેસર ભાઈ હા તવાન કડ્યો કે ના કીધા નવું કશે કે ના બિલકુલ બિલકુલ દેખે શક નસ્તા યાસિર ભાઈ પરુણ પાત નસ્તા રગલા હું કે ના નગે ટાઈમ કે દસ એમ પર ક્યાં લાગે છે સર ટેન્શન કેવો બિલકુલ મખોમખ વર્તનો સો ખોલી દલીએ ના
1: બિલકુલ
0: બિલકુલ
1: بیا دې دې وجه نه ته محمد مسره نوسته کنه په غم میز باندې بیا دې دې تا قتل ها خدا پته نه وته لګی چې دا منیجر صاحب نوسته مخمخه
0: بالکل داسې صحیح خبر بس خامخه کله کله انسان داسې چې ټینشن کوي کنه نو بیا مطلب خبر ډیر شي کنه مضبوطه ډیر خبر ویر شي بیا پته نه لګی سړی ته بالکل نہ نہ مڑا گورا کہ سر بھائی شو یا سر بھائی نما سوکھ خپکی جی بالکل بالکل صحیح خبر دا مولانا صاحب دین لوا دار تو چرتا کی چکار رہا دشتا ہوں کہنا
1: یار وچا منا دانے سرکاری دوست لڑمین پنجنا مکش مکشلوس پھر
0: کہ اچھا اچھا شاہ مطلب ایک بعد ویسی چکر لگاؤں بیا صحیح خبر بالکل بالکل مولانا صاحب ڈیر مننا عید بیاہ مبارک شو دین لو نور چاہتا عید مبارک باد ویش کبل گوڑے
1: خدا سے پروگرام نے دیش منا ہٹ کر دے کنا ٹول دے جکی مد مد طرف نہ عید و خوشحالی مبارک
0: صحیح شو ڈیر مننا خیر مبارک مولانا صاحب یو جہان مننا اوکے لا پھر ڈیر مننا بالکل مونگ کرو مولانا عبد الحلق سے با ہائبر پلازا منگل میں لے کے چکم دے دی کون دے دکان نمبر 4 نو مولانا صاحب ڈیر ڈیر مننا چے کال دے وک مولانا صاحب ماشاءاللہ خوش سڑائی دے ٹھیک شو اور ڈیر خوشے خوشے سوا خبر کی وی نو ڈیر مننا چے مولانا صاحب پروگرام سے کال کو او یہ چیز اسی چکر میں بالکل لگوی مولانا صاحب ہاں مطلب زون توان کھڑا دے ہاں مطلب عیدی ورکڑی دو خجی کسی جب کالوانے بل سوکو دی کم دنے دے پہ 0927-291-2921 بنے السلام علیکم
2: وعلیکم السلام
0: جی سو خبر کیو کم دنے
2: ڈومیل
0: نا سوکا
2: کندیل
0: نوم لشکی کلیر وشا یا
2: کندیل
0: وہی علیدہ ہم تو نرسی دا نوما شاہ خجی سرنگ تو شاہی جی الحمد للہ ٹھیک ٹھاک عید دی مبارک شاہ پرند رس ہاں اور نن برس ہاں خیر مبارک ہاں سرنگ پخبلا باندے شاہی عید دی شو گاؤں ویلی دا سے خفا خفا دا دا ویلی عید دی سای ندے کڑے کسا ہاں اچھا صحیح صحیح بس بیا ہو ڈرے شاد ہو مطلب گوش مو کھڑے ہو کہنا ہاں جی صحیح اچھا دارا تو اچھے نور مطلب چر تک ارداشتا خپل خپلوانو کنا چکر چے چکر ور ولا گوی ہو کنا گوی جنا کور کے بیٹھے روی ہاں
2: بار دو تگی تے چکر بندے
0: صحیح
2: اور دو تو کور شنا ہاندر کئی چا سنگا
0: ہاں جی ہاں جی صحیح دا مطلب چکار والا گوی ہاں صحیح صحیح نو ٹھیک شو بالکل صحیح ہاں دین لو دار تو چی عید دے چاتا ویر کڑاو کنا مطلب کا بل دے توان کو غزان دے توان کو نا
2: بھائی جانا زے تو نا ال کو زنے او دا کے دم کنا وزیا پر خدل
0: سرنگے
2: زے تو نا ال کو زنے او دا شوم کرا ہو
0: اچھا مطلب زون دے زون دے ورنہ باچ کو شاہ صحیح صحیح نو س طریقہ دے ورسرو کڑے چ زون دے ورنہ باج کو
2: اوکے
0: ہاں جی صحیح اچھا ورتے ویل چ مت خوب ور دمی مطلب نو دی پ وجہ بنے زون دے ورنہ ہتو کو
2: شاہ
0: نہ نو مطلب انسان خو بیا خما خسڑے وجتی جی نو بیا بات کی ادا سے نو ول چنا وی دی دنا درو کڑی خبر ہے خبر ہے مشہور کڑی دی تو پشاور ہے جی ڈیرا مننا چی کال دو پروگرام سے نور چاہتا عید مبارک باد ویش کبل گوڑے صحیح دا خیر مبارک ڈیرو مننا کول کولی
2: مونږ تیر شو ته مې کال وکړه.
0: صحیح ده، فرست ټایم دې کال وکړو. هلو، اچھا فرسٹ ٹائم دے کال کو ڈیرا بنا نہ کال کو لے یو جہان بنا نہ بالکل فرسٹ ٹائم کال کو نہ ڈومیل نہ نو ڈیرا بنا نہ فرسٹ ٹائم دے کال کو تو سب پروگرام سے او دین لو ریڈی امن کرک فیملی کے ہر کلے وی کسی جب کال بنے بل سو کو دکھے مت نہ دے 0927291292 بنے. السلام علیکم. جی السلام علیکم. हेलो आवाज अंदर धरमी.
3: हेलो
0: जी सु खबर की कम देना
3: आवाज नि कर जी
0: आवाज जी बिल्कुल रजी ओ से आवाज सही शो जी सु खबर की कम देना
3: डॉक्टर
0: आयजा खबर की करेक्ट ना डॉक्टर आयजा सा प्रोग्राम शहर के लिए दिन लो परुण रेस दे ईद मुबारक शाह नन रेस दे हम मुबारक शाह حاجی ہوں پرن عید وکنا ہوں مطلب عید مبارک باد ہر کو وکنا خیر مبارک خیر مبارک خجی ڈاکٹر ادھر تو عید دس رنگ تیر کو مطلب نن ورز خا چرت کے مطلب ارادہ تھا اخبل پلوانو کرا پرن رز دس رنگ تیر کڑا او پروگرام ہی نہ ہو رہے ہاں
3: پروگرام ہمیں اس ایڈ سے جان سکے ان کو ہمیں تو رہلا وی
0: شا صحیح صحیح نو بس صحیح خبر دا گورا تو فائدہ کوے گورا یو بچا تھا کبھی مطلب چر تک چکار نہ لگاوے گا نا او دین لو بلدے سے گرمی نہ زون بچ کوے
3: اور دونوں ساتھ گرمی تو دم رہا سن کل مر دا اور صرف کا والا پروگرام اور اپا تر تو لے گی دا جان تو دورا بس چر تک چکار سن سے گرمی دو
0: ہاں جی بالکل دا خبر ٹھیک تے بعد گورا دا فائدہ کوے گا نا چې ګرمۍ نه ځوان بچ کوي او دین الوا پیسو هم بچت کوي ځکه چې چکر چرته کې سړای لګوي نو پیسې لګیږي کنه بالکل نہ خبر ہو ٹھیک تو نہ ہو خام خا بیا کنا خرچہ ہو کیجی کنا خجی سیدا ڈاکٹر سیدا در تو چھ ایدی مطلب ابو دیر کڑا نئی کڑا دیر کور کے دسوک توان کو کنا اخبل زان دی توان کو چرنگی
3: پانچ روپئے میں اخبل زان دی توان
0: کڑا
3: اختر
0: کے ویر کے وی پگٹ اختر کے